છે, જે કાશી પશુ પક્ષીનો બચાવ હોઈ શકે છે, જેમાં આવાસ ન છાંપ, પશુનગર ટીન શેડ કા બજાય પેડ કી છાંવ યા હવાદાર પક્કા મકાનમાં રખા, ન છત પર પુઆલ યા ઘાસ ડાલી ખાના ઠંડક બનાવા, પાણી ન ખાનપાન, 24 ઘંટા સાફ ન ઠંડો પાણી ઉપલબ્ધ કરાવવા, હરો ચારો પોષક આહાર ન દહી છાંચ પીલાવા, હરા ચારામાં પાણી કી માત્રા અચ્છી રહે છે, સાથ જ પશુનગર દિનમાં 2-3 બાર ઠંડા પાણીથી નહેલાવા, જે કાશી ઉનખ ઠંડક મહેસૂસ હોય, ન દોપહેર કા સમયે પશુનખ બહાર નહીં નિકાલા, નહીં ઉનખ બહાર ચરાણા લઈ જવા, ન યદી આપખ આસપાસ હવા કી ઉચિત વ્યવસ્થા નહીં હોય તો પશુઘરમાં પંખો યા કૂલર લગાવી દેવા, જે કાશી પશુઘ ઠંડક મહેસૂસ અરુ હોયગા, સાથે જ અગર આપ પશુનખ શામ કા સમયે ચરાણા કા લેન લઈ ભી જાઓ તો ધ્યાન રખો કે જહાં હરો ચારો લગેલ હોય વહાં લઈ જવા, તાકી પેટ ભરના કા સાથ સાથ ઉનકા પૌષ્ટિક આહાર મિલી શકેગા. ભાઈ બહેનોન, બાત કરા પક્ષીનકી દેખભાલ કી, તો અપની છત બાલ્કની યા બગીચામાં મિટ્ટી યા સ્ટીલ કા કટોરામાં તાજો પાણી રખા, ન ઇનખ નિયમિત રૂપથી સાફ કરા. પક્ષી નકલીના પાણી કા આસપાસ છાયાદાર જગહ પર દાણો જેમાં બાજરા ચાવલ રખા, સાથ જ એક ઉથલી ટ્રે યા પ્લેટમાં પાણી ભરી કર રખા, જેમાં ચીડિયા નહીં શકે. ન ભાઈ બહેનોની, યદી બર્તન ઘેરો હોય તો ઓકામાં કંકડ રખી દેવા, જે કાશી છોટા પક્ષી ડૂબે નહીં. ભાઈ બહેનોન, પક્ષી નકા લેણા પેડ કી છાયા યા કૃત્રિમ શેડ કી વ્યવસ્થા કરા. અધિકતર પક્ષી છાયામાં પેડ પર બઠા જ. એકા લેણ પક્ષી નકા લેણા એક લકડી કો છોટો સો ઘર બનાવી ખાને લટકાઈ દેવા, ન ઓમાં પાણી ન દાના કી વ્યવસ્થા કરા, તાકી જબ પક્ષી ઘૂમી ફીરી કા અપના આવાસમાં વાપસ આવે તો ઉનકા ઠંડક કા સાથ સાથ ભોજનન પાણી મિલી જાય. ભાઈ બહેનોની, પક્ષી નકી રક્ષા કા લેણ અપના આસપાસ કા કિની ભી પક્ષુ જન્મ નિયંત્રણ કાર્યક્રમ આયોજિત કરનામાં સહાયતા કા લેણા અપના એરિયા કા કિના પશુ કલ્યાણ સંગઠનથી સંપર્ક કરા. પેડ લગાવા, ન અપના આસપાસ ઝાડી ન ભી લગાવા, ન પક્ષી ન વૃક્ષવાસી જાનવર નકા લેણ એક સુરક્ષિત આશ્રય પ્રદાન કરા. ન યદી ના ભીષણ ગરમી કા મોસમમાં યદી આપકા કોઈ પક્ષી ઘાયલ મિલે તો ઓકા તુરંત છાં વાલી જગહ પર લઈ જવા, ન ઓકા પાણી પીલાવા, ન યદી પશુ પક્ષી ગંભીર અવસ્થામાં હોય તો ઉનકા તુરંત પશુ ચિકિત્સક પાસ લઈ જવા, જે કાશી ઉનકો સહી સમય પર ઉપચાર હોઈ જાયગા. ભાઈ બહેનોન, પશુ પક્ષી અમારા જીવન કો અભિન્ન અંગ છે, ને ઇનકી દેખરેખ કી જિમ્મેદારી ન સુરક્ષા કરનું હમારો નૈતિક દાયિત્વ. તો ભાઈ બહેનોન, વાત તો હમ આગા અરુ કરાંગા, પણ ઓકાસી પહેલા થોડો મનોરંજન કરા. ન સુણન સાધના ઉપાધ્યાય ન સાથી નકો ગાયલ યો નિમાડી લોકગીત.